0: છે કે તકનીકમાં કમ સમયમાં બડા ક્ષેત્ર કો નિરીક્ષણ કર્યો જઈ શકે છે. પહેલા કિસાન ભાઈ બહેન કા પૂરા ખેત કો નિરીક્ષણ કરનામાં કઈ ઘંટા કઈ દિન લગી જતા હતા, પર અબ ડ્રોન સી કુછ મિનિટ પર પૂરા ખેત કી ફોટો ન વિડિયો લઈ ન ફસલ કી વાસ્તવિક સ્થિતિ કો પતો લગાઈ જઈ શકે છે, જેકા કારણ કિસાન ભાઈ બહેન સહી સમય પર ઉચિત નિર્ણય લઈ ન ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકે છે. ફસલ ન પર કીટનાશક ન કો ખરપતવાર નાશક ઉર્વરક ન કો છિડકાવ કરનામાં બહુત ઉપયોગી છે. પારંપરિક તરીકાથી દવાઈ ન કો છિડકાવ કરનામાં અધિક સમય પાણી ન શ્રમ લગતો હતો. એક અલાવા કિસાન ભાઈ બહેન ક જહેરીલા રસાયણ કા સંપર્કમાં આવણો પડતો હતો, જેકાથી સ્વાસ્થ્ય પર ભી વિપરીત પ્રભાવ પડતો હતો. ડ્રોન કો ઉપયોગ સી કીટનાશક ન કો સમાન રૂપસી સહી માત્રામાં છિડકાવ કર્યો જઈ શકે, જેકાસીન કી માત્રા ભી કમ લાગજ ન પર્યાવરણ પર પ્રભાવ ભી કમ હોય ન સ્વાસ્થ્ય ભી સુરક્ષિત રહે. ડ્રોન માં વિશેષ કેમેરા ન સેન્સર લગ્યા રહે, જે કી પૌધા કી સ્થિતિ નમી પોષક તત્વ કી કમી ન રોગ ન કો પહેલો પતો લગાઈ લે. ક્ષેત્ર કા અનુસાર ફસલ બીમાર છે પાણી કી કમી છે એકી જાણકારી ડ્રોન તુરંત દઈ દે, જેકાસી કિસાન ભાઈ સમય પર આવશ્યક ઉપાય અપનાઈ ન ફસલ પર હોનવાળા નુકસાન સી બચી શકાય. જલ પ્રબંધન કા ક્ષેત્રમાં ભી ડ્રોન બહુત ઉપયોગી છે. ડ્રોન ખેતમાં નમી કો આકલન કરીને બતાઈ દેજ કે કિની જગા પર અધિક ન કમ પાણી કી આવશ્યકતા છે, એકાસી પાણી કો સહી ઉપયોગ હોજ ન જલ સંરક્ષણ કા ભી બઢાવો મિલજ. વિશેષ રૂપસી આશા ક્ષેત્ર જહાં પાણી કી કમી છે ડ્રોન તકનીક સિંચાઈ ખ અધિક પ્રભાવી બનાવે. શાસન દ્વારા કૃષિમાં ડ્રોન તકનીક ખ બઢાવો દિયો જઈ રહ્યો છે. કિસાન કૃષિ સંસ્થાન ન કિસાન ઉત્પાદક સંગઠન નસી ડ્રોન ખરીદના ન ઉપયોગ કરેણ કઈ યોજના ન કા માધ્યમથી સહાયતા પ્રદાન કરી જઈ રહી. કૃષિ વિશ્વવિદ્યાલય ન પ્રશિક્ષણ કેન્દ્ર ન પર ભી કિસાન ભાઈ બહેન ખ ડ્રોન ચલાવણા કલેણ પ્રશિક્ષણ દિયો જઈ રહ્યો. ભાઈ બહેન, ડ્રોન તકનીક આધુનિક કૃષિ કી દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. ઈ કિસાન ન ખ કમ લાગતમાં અધિક સે અધિક ઉત્પાદન પ્રાપ્ત કરના કા સાથ સાથ સમય કી બચત ન ફસલ કી સુરક્ષા કરનામાં મદદ કરે. કિસાન ભાઈ બહેન એની તકનીક કો ઉપયોગ કરીને આપણી ખેતી કા અધિક ટીકાઉ ન સમૃદ્ધ બનાવી શકે, જે કાસી કૃષિ વિકાસ કા સાથ કિસાન ભાઈ બહેન કી આર્થિક ઉન્નતિ ભી હોયગા. ભાઈ બહેનો, ઈ તો થી આધુનિક તકનીક ડ્રોન પર આપકી વાતચીત હમારસી. ને ભાઈ બહેન હોણ, આવો જસો કી હમ સબ કા માલુમ જ છે કે 1-7 જુલાઈ તક ચલનવાળા વન મહોત્સવ કા અંતર્ગત ગ્રામ સરમેશ્વર રેન્જ કા વન સંરક્ષક શ્રી જીતેન્દ્ર પગારે સી આવો સુણાન વન મહોત્સવ પર જાણકારી.
1: जैसा कि हम सब जानते हैं कि इस समय 1-7 जुलाई तक वन महोत्सव का आयोजन है. आज हमारे साथ फोन से जुड़ रहे हैं सरमेश्वर रेंज जिला खंडवा के वन रक्षक श्री जितेंद्र पगारे जी. जितेंद्र पगारे जी, आपका कार्यक्रम में स्वागत है. नमस्कार.
2: थैंक यू मैम.
1: जैसा कि हम सब जान ही रहे हैं कि वन महोत्सव का आयोजन चल रहा है, तो इसके तहत क्या क्या कार्य किए जा रहे हैं?
2: जैसा कि हम लोग जानते हैं कि भारत में हर साल जुलाई के प्रथम सप्ताह में 1-7 जुलाई तक वन महोत्सव मनाया जाता है, वन विभाग द्वारा मनाया जाता है. की शुरुआत 1950 से तत्कालीन केंद्रीय कृषि मंत्री मुंशी जी द्वारा की गई थी. इसको मनाने का उद्देश्य है वनों के महत्व के बारे में जागरूकता बढ़ाना. इसका मुख्य उद्देश्य है पर्यावरण संरक्षण. पर्यावरण संरक्षण और वनों के महत्व के बारे में जागरूकता बढ़ाना और अधिक से अधिक पौधे लगाना.
1: जो लक्ष्य है पौधे लगाने का, वो क्या निर्धारित किया है?
2: इस बार हमारे माननीय यशस्वी मुख्यमंत्री श्री मोहन यादव जी द्वारा एक पेड़ माँ के नाम से जो स्कीम चल रही है, उसमें लगभग 3.5 करोड़ पौधे लगाने का लक्ष्य है.
1: किन किन प्रजातियों के पौधे इस कार्यक्रम के तहत लगाए जा रहे हैं?
2: वैसे तो अपन पौधे पर्यावरण संरक्षण वगैरह इनके हिसाब से लगाते हैं. इस बार औषधीय पौधों के साथ साथ सजावट के पौधे के साथ साथ फलदार पौधे भी लगाए जा रहे हैं.
1: तो इससे जनमानस को क्या लाभ है?
2: किसानों को नर्सरियों से काफी रियायत दर से पौधे दिए जा रहे हैं, जिससे क्या है कि फलदार पौधे लगाए से उसको फलों की प्राप्ति होगी. उन पौधों का भी अपने पर्यावरण महत्वपूर्ण भूमिका है.
1: आपने कहा कि ये जो प्रजाति के फलदार पौधे आपके द्वारा लगाए जा रहे हैं, तो ये क्या किसानों को निःशुल्क दिए जाते हैं या कुछ शुल्क लेकर दिए जाते हैं?
2: इसमें क्या रहता है कि नर्सरियों में कुछ स्कीम है, वन विभाग ने चलाई है, तो उनमें कुछ पौधे निःशुल्क भी है, सशुल्क भी है.
1: आपके द्वारा ये जो पौधे लगाए जा रहे हैं उनके